શુદ્ધ દેવદૂત શુદ્ધાઈ શુદ્ધાઈ કેમિન દીવારે દેખી ધનવાદવા ગાયના કરનો પુન્વન સા દેવન ઇહલ સ્વર્ગલ વેડવાસે કરન ઓબગે શુદ્ધ દેવદૂત દહસ્વર દહસક્ત દસ દહસક્વર દસ દહસક્ત વન દેવદૂત સેના વલ સ્વકીય મહિમે પસગતા ઓબ વહંસી ઇદરીએ વેદ વેટેમી ઓબ વહંસી શુદ્ધાઈ ઓબ વહંસી શુદ્ધાઈ